જી હા, તો જી ઉમીદ કરીને તો સારા હાલ હશો, સબ ઠીક ઠાક હશો, આપણે જો માણી જશો. અલ્લાહ તાલા સારે ખુશ રખે, અલ્લાહ સલામત રખે, અલ્લાહ જિંદગી સેહત દે. તુસા સુણી રહ્યો રંગે કશ્મીર વિથ વન એન્ડ ઓનલી યોર ઓન હોસ્ટ ઉમર જંજુઆ. યુ આર લિસનિંગ ટુ મી લાઈવ ઓન રેડિયો ફિઝા 97.1 FM/TAB Radio. યુ કેન ઓલ્સો લિસન ટુ અસ લાઈવ ઓન અવર વેબ પેજ વિચ ઇઝ www.radiofizar.co.uk. You can also listen to us live on Facebook and also via our radio's its own app, Faza app. You can download in your phone and listen to it and all the other social media channels. ઉમેદ કરીએ જી તું સારા ઠીક ઠાક હોશો, ખેર ઉફરીદ ના લોશો. તો માઝરત, લાસ્ટ વીક મેં આપણા શો ના કરી શક્યા, ઉસની વજા એ સી કે માય ફાધર લો પાસ્ટ અવે એન્ડ અલ્લાહ તાલા ઉનાની બખ્શિશ કરે, અલ્લાહ મફત કરે ને અલ્લાહ અગલા જાં ચંગા કરે ઉનાના. યુ હેડ ડ્યુ ટુ દેટ આઈ જસ્ટ કુડન્ટ ડુ માય શો, મેં આપણા શો ના કરી શક્યા. તમે પતા જેલા ઘરાની અંદર માતમ વગેરે હોઈ જાય, ઓલા ક્યાં કુછ હોના.